This is KZMB 104.9 FM Funny Radio par aap samne rahyo chho Gujarati karyakram Saath Sangat ane hu chho tamari sathi sangati Neelam Dave. કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે ગુજરાતી ગીત સંગીત ભાષા અને સાહિત્યના સુંદર સમન્વય સાથે આજે પણ એક ખાસ વિષય છે. આજે પણ કંઈક ખાસ વાતો છે. કયો વિષય, કઈ વાતો, કયા સવાલો, કયા જવાબો, કયો તમારો સાથ સંગાત રહેશે અહીંયા 1 વાગ્યા સુધી બિલકુલ તમને જણાવીશ આ સુંદર સ્તુતિ બાદ ઓન 104.9 FM.

શિવ પંચાક્ષર સ્તોત્ર. જી હા શ્રોતાઓ, એ હતો શિવ પંચાક્ષર સ્તોત્ર અસિત અને હેમા દેસાઈના ખૂબ સુંદર અવાજમાં 104.9 FM ફનેશિયા રેડિયો. અને તમે જાણતા જ હશો કે દર રવિવારે એવો નમ્ર પ્રયાસ રહે છે કે જ્યાં આગળ આપણે સંસ્કૃતિ માટે રીતિરિવાજથી લઈને ઇતિહાસથી લઈને દુનિયામાં બનતી ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી વાતો આપણે કરતા હોઈએ છીએ આ કાર્યક્રમમાં. તો હવે આજનો જે વિષય છે, વિચારતા હશો કે કયો છે. આજે છે 23 ઓગસ્ટ, રાઈટ? તમને પણ ખબર, મને બી ખબર. કાલે છે 24 ઓગસ્ટ. જી હા, અને કાલે છે વિશ્વ ગુજરાતી દિવસ. વિશ્વ ગુજરાત ડે એટલે કે ગુજરાત ડે જે હોય છે એ મેની પહેલી તારીખે, માતૃભાષા દિવસ પણ અલગ હોય છે. એવી જ રીતે આજે કાલે જે મનાવવામાં આવે છે એ છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, અને એ છે 24 ઓગસ્ટ. કદાચ તમે સાંભળ્યું હશે, નહીં પણ સાંભળ્યું હોય તો વેલ, નહોતું સાંભળ્યું તો આજે તમને ખબર પડી ગઈ કે દર વર્ષે 24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી દિવસ મનાવવામાં આવે છે. અને એ એક કવિની જન્મ જયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે. એક કવિ છે જેમના જન્મ જયંતિ નિમિત્તે ખાસ આ દિવસ ઉજવવામાં આવે છે. તો હવે છે મારો પહેલો સવાલ તમારા માટે કે કયા કવિ છે કે જેમના માટે આ દિવસ ખાસ ઉજવવામાં આવે છે, વિશ્વ ગુજરાતી દિવસ. જી હા, એ છે 972-235-5555. અને તમારે કહેવાનું છે મને કે કાલે જે 24 ઓગસ્ટ છે એ દિવસે વિશ્વ ગુજરાતી દિવસ કોના માનમાં ઉજવાય છે.

0: સવાલ મેં પૂછ્યો છે, કાલના વિશ્વ ગુજરાતી દિવસ માટે ફનિશા રેડિયો યોર લાઈવ ઓન એર.
1: કવિ નર્મદ,
0: કવિ નર્મદ ની જન્મ જયંતિ એટલે કે વિશ્વ ગુજરાતી દિવસ. થેન્ક યુ સો મચ ફનિશા, યોર લાઈવ ઓન એર. યસ સર, યુ આર ઓન એર.
2: યસ, કેમ છો નીલમબેન?
0: બસ એકદમ ફાઇન, તમે કેમ છો?
2: હા બસ મજામાં.
0: જી સર.
2: અને કવિ નર્મદ આજે જન્મેલા.
0: જી કવિ નર્મદ એકદમ તમારો જવાબ સાચો છે. અને તમારું નામ શું સર?
2: મારું નામ મિતેશ.
0: મિતેશભાઈ થેન્ક યુ સો મચ. સો કવિ નર્મદ જે છે એ જન્મેલા 1833માં 24મી ઓગસ્ટે સુરતમાં જન્મ્યા હશે, જન્મ્યા હતા. અને તમે જાણતા જ હશો નર્મદ માટે, તમે ગુજરાતી સાહિત્યને જાણતા હો, તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હો, અને તમે કવિ નર્મદનું નામ ન સાંભળ્યું હોય એવું બને જ નહીં. કદાચ બની શકે તમે ગુજરાતી માધ્યમમાં ન પણ ભણ્યા હો, પરંતુ તમે જો ગુજરાતી ભાષા માટે થોડો ઘણો પણ પ્રેમ હોય, ગુજરાતી ભાષાની તમે થોડું ઘણું સાહિત્ય પણ જાણતા હો, તો તમને બિલકુલ કવિ નર્મદનું નામ ખબર જ હશે. કારણ કે ખાલી કવિ નતા, જ્યારે કવિ નર્મદની હું વાત કરું છું તો કવિ નતા, એક લેખક પણ હતા, નિબંધકાર પણ હતા, ખૂબ જ સુંદર વક્તા પણ હતા. શબ્દકોશ કરી એટલે કે આપણા ગુજરાતી માટે એમણે ઘણું બધું કામ કર્યું હતું શબ્દકોશ માટે. અને એ કવિ માટે ઘણી બધી વાતો તમે વાંચી હશે, મેં પણ વાંચ્યું હતું. અને ઓફકોર્સ એમનો પ્રખ્યાત જય જય કરવી ગુજરાત. સો આ કવિના જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ છે, વિશ્વ ગુજરાતી દિવસ છે, 24મી ઓગસ્ટ એટલે કે કાલે મનાવાય છે. કવિ નર્મદની ઘણી બધી કવિતાઓ તમે જ્યારે નાના હશે ત્યારે તમારી સ્કૂલમાં તમે વાંચી હશે, પઠન કર્યું હશે, એના માટે અઘરા અઘરા સવાલોના જવાબો આપ્યા હશે. આજે લગભગ બધી કવિતાઓ તમને નહીં સંભળાવું, કારણ કે એમની અમુક કવિતાઓને શબ્દ કંઠ નથી અપાયો, પરંતુ જેટલી કવિતા બિલકુલ બનશે એ હું તમને સંભળાવીશ. 104.9 FM.

નર્મદ ની આ સુંદર કવિતા અને કવિ નર્મદ 1833 જી હા 1833 જેમનો જન્મ થયો હતો. અને હવે એક સવાલ તમને પૂછું છું, નર્મદ નું આખું નામ જો તમને ખબર હોય તો. જી હા, કાલે જે જન્મ જયંતિ જેમની ઉજવવામાં આવે છે વિશ્વ ગુજરાતી દિવસ તરીકે, એમનું આખું નામ જો તમને ખબર હોય તો. નર્મદ આપણે હંમેશા કહીએ છીએ, પરંતુ એમનું આખું નામ શું? 972-235-5555 કેટલીક એમના જીવનથી લઈને વાતો કરશું, એમના પત્રકારત્વની કારકિર્દીથી લઈને, એમની કવિતાઓથી લઈને જય જય ગરવી ગુજરાત સુધીની એમની સફર ઓન 104.9 FM.

0: સવાલ ને પૂછ્યો છે નર્મદજી નું આખું નામ એન્ડ ફાઇનાન્શિયલ યોર લાઈફ ઓન એર.
1: હેલો,
0: યસ, યુ આર ઓન એર, બતાવો તમારો જવાબ શું છે પ્લીઝ.
1: નીલમબેન, નર્મદા શંકર લાલ શંકર દવે.
0: અરે વાહ,
1: અને મને થોડું યાદ નહી હતું કે સુરતમાં જન્મેલા, હું પણ સુરત થી જ છું.
0: જી જી જી.
1: પણ અમારે ત્યાં ગોરધોડ રોડ પર એની લાયબ્રેરી છે, કવિ નર્મદ લાયબ્રેરી, સુરતમાં બહુ મોટી લાયબ્રેરી છે. યા,
0: એ સુરતના જન્મેલા છે. એમણે મુંબઈમાં પણ થોડો સમય વ્યતીત કર્યો છે, પરંતુ કહેવાય એ સુરતના કવિ. તો તમારા માટે ગર્વની વાત છે કે તમારા શહેરમાં
1: જન્મેલા.
0: તમારું નામ શું છે સર?
1: મિતેશ.
0: મિતેશભાઈ, થેન્ક યુ વન્સ અગેન એન્ડ ફાઇનાન્શિયલ યોર લાઈફ ઓન એર.
2: નર્મદા શંકર લાભ શંકર દવે.
0: નર્મદ જી, બિલકુલ દવે નામ શેર કરું છું, એ મારા માટે ગર્વની વાત છે.

0: હેમંત ચૌહાણની અવાજમાં ખૂબ જ સુંદર આ ગીત તમે સાંભળ્યું. મને 4.9 FM ફનેશા રેડિયો. એક નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો નર્મદજીનો, નર્મદલાલ શંકર દવે. જી હા, અને એ નાગર બ્રાહ્મણ હતા. સુરતમાં જન્મ થયો હતો, પરંતુ એમનો જન્મ થયા સાથે મુંબઈમાં પણ એમણે ઘણો બધો સમય વ્યતીત કર્યો હતો. પરંતુ એ કહેવાય સુરતના, અને એટલા માટે સુરતમાં એમના ઘણા બધા સ્મારક ચિહ્નો હશે. હું હજી સુધી કોઈ સુરત નથી ગઈ, કોઈ દિવસ નહીં. જી હા, તો સુરત જવાનું થશે તો બિલકુલ હું નર્મદની પણ જેટલી પણ એમની સ્મારક ચિહ્નો છે, એમની જેટલી સ્મૃતિઓ ત્યાં સચવાયેલી છે, એ જરૂર જોવાનો પ્રયત્ન કરીશ. આજે નર્મદની ઘણી બધી વાતો કરીશું કાર્યક્રમમાં. સાત સંગાતમાં બની રહેજો અમારી સાથે, તમારો સાથ આપજો, તમારો સંગાત આપજો 1 વાગ્યા સુધી. જી બિલકુલ, વિશ્વ ગુજરાતી દિવસ તરીકે જે ઓળખીએ છીએ આપણે, કાલે ઓગસ્ટની 24મી તારીખે એ છે નર્મદ જન્મ જયંતી. અને નર્મદ માટે ફક્ત પત્રકાર મેં કહ્યું તેમ નહોતા, એક વક્તા હતા, ખૂબ જ સુંદર વક્તા પણ હતા. અને એમણે એમના જીવનમાં ઘણી બધી ક્રાંતિકારી વસ્તુઓ કરી હતી. કઈ કઈ ક્રાંતિકારી વસ્તુઓ કરી હતી, કેવા કયા નિર્ણયો લીધા હતા એ સમયમાં પણ, એની પણ તમને કદાચ જાણકારી હશે. પરંતુ કરીશું એવી ઘણી બધી વાતો 1 વાગ્યા સુધી ઓન 104.9 FM. સો ક્યાંય નહીં જતા, સાથ સંગાત બિલકુલ રહેશે અહીંયા ઓન 104.9.
1: કહાં ગયા, કહાં રખા થા? સુનો ના, मेरा वो वाला सेट कहाँ है?
2: कौन सा?
1: अरे वो गोल वाला, थोड़ा ट्रेडिशनल, उसमें पोलकी भी है.
2: अरे सारे तो सेम है.
1: नहीं, वो श्री कृष्णा से जो लिया था ना हमने, ये देखो ये वाला.
2: ओ हाँ, ये तो अलग है.
3: अलग तो होगा ही, श्री कृष्णा ज्वेलर्स से जो है. From timeless gold and radiant diamonds to heritage polkis, discover Texas's largest handcrafted jewelry collection now at Main Street in Frisco. Shri Krishna Jewelers, crafted for moments that matter. Visit shrikrishna.com.
4: इस साल तो कमाल हो गया, हमारा रेवेन्यू डबल हो गया.
5: सर अच्छा है, लेकिन आपने टैक्स प्लानिंग किया?
4: नहीं.
5: बुक कीपिंग अपडेटेड है?
4: नहीं.
5: कैश फ्लो फोरकास्ट बनाया?
4: वो भी नहीं.
5: तो पिक्चर अभी बाकी है मेरे दोस्त.
3: रेवेन्यू देखकर खुश मत होइए. बिजनेस में तब ऑल इज वेल होगा जब हमारे नंबर्स भी स्ट्रांग हो. फॉर योर टैक्स प्लानिंग, बुक कीपिंग एंड CFO सर्विसेज, विजिट agfintax.com. कॉल 972-618-8555. AG FinTechs, योर ग्रोथ आवर स्ट्रेटजी. AG FinTax, led by Forbes Finance Council member Anil Grandhi. Services are subject to individual eligibility and applicable laws. Terms and conditions apply.
6: Same order again? Same pizza? Same taste? Same story? Time to upgrade your cravings, Dallas. Because Fun Pizza Kitchen just dropped a bold new Mexican-inspired menu. And trust us, this is not your regular slice. Fiesta Veggie, Pollo Loco, Senor Cameron, different names, crazy flavors. Once you try these, your old order might just get ghosted. Fun Pizza Kitchen, new flavors, new obsession.
7: Are you looking for a smarter approach to reducing taxes while building and preserving wealth? My Time Equity, a registered investment advisory firm led by CPA Sudhir Pai, offers active portfolio management, structured notes, tax and financial planning, real estate strategies, AI and late stage pre-IPO opportunities, and other alternative investments. Learn how a personalized strategy can help you pursue your financial goals. Visit mytimeequity.com or call 972-330-2771.
3: My Time Equity is a fee-based registered investment advisory firm. This advertisement is for informational purposes only and does not constitute investment, legal or tax advice. Investing involves risk, including the possible loss of principal.
8: Hello, Weekend Lunch Emergency Helpline. How may I help you?
9: Hello, mere relatives aa rahe hain. Everyone's asking lunch mein kya hai?
8: Fikar not. We have the perfect solution.
3: The Flavor Lounge in Frisco brings you its all-new weekend lunch buffet. From flavorful Indian favorites to live counters and chef special, 25-plus dishes, welcome drink, chaat, appetizers, main course and dessert. Saturday to Sunday, 12 p.m. to 3 p.m. This weekend, let the Flavor Lounge do the cooking.
10: कुछ आवाजें सिर्फ एंटरटेन करती हैं और एक आवाज आपकी जिंदगी का साउंड ट्रैक बन जाती है.
11: वही आवाज लेकर आ रही है एक रेवोल्यूशन.
3: 360 शोज ट्रू पेमेंट प्रेजेंट्स सोनू निगम लाइव इन डैलस.
12: तुमसे मिलके दिल का है.
11: सैटरडे सितंबर 26th 8:30 PM ऑनवर्ड्स एट द क्रेडिट यूनियन ऑफ टेक्सास इवेंट सेंटर एलन.
3: टिकट्स अवेलेबल एट टिकट मास्टर. फॉर मोर इन्फो कॉल 855-360 शोज. एक्सक्लूसिव मीडिया पार्टनर फन एशिया नेटवर्क.
0: વેલકમ वेलकम बैक. दिस इज केसीएमपी 104.9 एफएम फनीशा रेडियो. मैं हूँ नीलम, हूँ जो नीलम तुम्हारी साथ अने हूँ एक हिंदी में बोली परंतु एक वगे पची હિન્દી કાર્યક્રમ એકથી બેની વચ્ચે અને ગુજરાતી કાર્યક્રમ તમારા માટે 12 થી 1 વાગ્યાની વચ્ચે. માય ટાઈમ ઇક્વિટીનો નંબર છે 4697021272. સીપીએસ સુધીર પાઈને તમે આજે જ કોલ કરી શકો છો ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજીસ માટે, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, રિયલ એસ્ટેટ ઓપોર્ચ્યુનિટીઝથી લઈને ઘણી બધી તમને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝનો પણ તમને બિલકુલ લાભ મળી શકે છે. અને વન્સ અગેન ઇટ ઇઝ માય ટાઈમ ઇક્વિટી .com. ઉંમર ખ્વાઝા, ઘણી બધી વખત એવું થતું હોય છે કે અનફોર્ચ્યુનેટલી આપણી ઈચ્છા ન હોય છતાં પણ આપણે નાના મોટા એક્સિડન્ટમાં, ઓફકોર્સ કોઈની ઈચ્છા ન હોય, રાઈટ, એક્સિડન્ટ હોય કે કોઈ પણ દુર્ઘટના માટે, પરંતુ જ્યારે એવા એક્સિડન્ટ થઈ જાય ત્યારે ઘણા બધા બીજા પણ તમારામાં સાથે બધા ચિંતાઓ હોય, તમારી કોઈ પણ બીજી વ્યક્તિગત સમસ્યા હોય, એ બધી છોડીને પરંતુ હેલ્થ ઇઝ ફર્સ્ટ. તમારા જે વ્યક્તિગત સમસ્યાઓ, તમને જે વાગ્યું હોય, તમારી હેલ્થ માટે ઇન્સ્યોરન્સ ડીલિંગ, એ બધા માટે પણ તમે ઉંમર ખ્વાઝાને કોલ કરી શકો છો. અને એમનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે કોઈ પણ ફીસ આપવાની નથી જ્યાં સુધી તમે જીત્યો જાઓ. 4693005046 that is 4693305046 and the website is attorneyomar.com that is attorneyomar.com. હમણાં હમણાં રેડિયો ટ્યુનિંગ કર્યો હોય તો વેલ, આજે હું વિશ્વ ગુજરાતી દિવસની વાત કરી રહી છું, જે છે કાલે ઓગસ્ટની 24મી તારીખે નર્મદા લાવશંકર દવે. જી હા, એમના જન્મ જયંતિ નિમિત્તે, એટલે કે કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ ખાસ કરીને ઉજવવામાં આવે છે વિશ્વભરમાં અને ખાસ કરીને ગુજરાતીઓ માટે. એમણે જે ગુજરાતમાં, એમણે જે ગુજરાતી ભાષા અને એમનું જે યોગદાન છે, જય જય ગરવી ગુજરાત તેમણે લખ્યું જ છે, પરંતુ એમણે કઈ રીતે આપણી ભાષાને એમનું મોટું યોગદાન હતું કે એમના માટે ગુજરાતી દિવસ ઉજવાય છે, એ બિલકુલ આપણે વાત કરતા રહીશું. અને હવે હું તમને એક સવાલ પૂછવા માંગીશ કે જ્યારે હું એમની વાત કરું છું કે એમના સમય પ્રમાણે એમના વિચારો ઘણા ક્રાંતિકારી હતા, એમની કારકિર્દીથી લઈને એમના વ્યક્તિગત જીવનમાં, તો તમે ક્યાંય પણ કંઈક એમનો પ્રસંગ એવો કંઈક તમે વાંચ્યો હોય કે તમને સાંભળ્યું હોય તો બિલકુલ મને જણાવશો કે કેમ હું એવું કહું છું કે એમનો જે સમય કરતાં પણ ઘણા આગળ હતા, એમના વિચારો ઘણા ક્રાંતિકારી હતા અને એમના જે પણ નિર્ણયો હતા એ પણ ઘણા ક્રાંતિકારી હતા. તમને કોઈ પણ એવો પ્રસંગ હોય તો 972-235-5555 હું છું તમારી સાથે સંગાતી નીલમ દવે.

0: ઐશ્વર્યા મજમુદારના અવાજમાં બિલકુલ આ સુંદર ગીત આપણે સાંભળશું, પરંતુ આપણી સાથે જોડાયેલા છે DFW હિન્દુ ટેમ્પલના પૂજારી શ્રી ધવલભાઈ પંડ્યા, જે આપણને એક માહિતી આપશે એમના આગામી કાર્યક્રમની. ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ, યુ આર લાઈવ ઓન એર.
1: હેલો.
0: યસ ધવલભાઈ, યુ આર ઓન એર.
1: યસ યસ
0: જી. તો તમે કયા કાર્યક્રમની અમારા શ્રોતાઓને માહિતી આપવાના છો, પ્લીઝ એની માહિતી થોડીક આપી શકો તો?
1: હા, જય શ્રી કૃષ્ણ. આપણા બધા ગુજરાતી શ્રોતાઓને શ્રાવણ માસ ને ઓમ નમઃ શિવાય. અત્યારે શ્રાવણ માસ પવિત્ર ચાલી રહ્યો છે, ત્યારે ભગવાન શ્રી હરિને એટલે કે કૃષ્ણ ભગવાનને શિવ પ્રિય છે અને શિવ ભગવાનને વિષ્ણુ પ્રિય છે. તો એવા શ્રાવણ માસમાં ભગવાન કૃષ્ણની કથા થવા જઈ રહી છે DFW હિન્દુ ટેમ્પલ અરવિંદમાં. અને જેમના વક્તા છે ભરતભાઈ રામ ભક્ત, જેઓ ગયા વર્ષે પણ આપણે ત્યાં કથા મંદિરમાં કરી ગયા, આટલે વર્ષે પણ કરી ગયા. તો બધા શ્રોતાઓને ખાસ આમંત્રણ છે કે આપ પધારો. જે કથા આવતી 25 અને 26 તારીખ ઓગસ્ટ મહિનામાં આવતી, બે દિવસ પછી થવા જઈ રહી છે. તો આપ જરૂરથી શ્રોતાઓ બધા વધારે, એનો ટાઈમ છે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી, 6 PM to 8 PM. તો બધા જ શ્રોતાઓ આનો લાભ લે. અને પ્રથા પછી આપણે ભોજન પણ રાખેલું છે પ્રસાદ. તો બધા જયારે પણ શ્રોતાઓ આવે તો ભોજન કરીને તૃપ્ત થઈ અને જાય. ભજન અને ભોજન બંને છે. તો તમારા બધા જ શ્રોતાઓને વિનંતી છે કે આપ વધારો, લાભ લો અને શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ કૃષ્ણ ભગવાનને પણ આપણે વિજવીએ.
0: જી, ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. અને એક વખત ફરીથી તમે જો તારીખો રિપીટ કરી શકો કે કઈ કઈ તારીખો થઈ રહી છે આ કથાનું આયોજન?
1: આવતી ઓગસ્ટ, આજ મહિનાની ઓગસ્ટ મહિનાની આવતી 25 અને 26 તારીખ બંને
0: છે.
1: સાંજે, હા, અને સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી, 6 PM to 8 PM.
0: 6 PM to 8 PM. ઓલ રાઈટ, થેન્ક યુ સો મચ ધવલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર તમારા સમય માટે. અને તમે ઓનર આવીને જે માહિતી આપી એના માટે ખૂબ ખૂબ આભાર. 25મી અને 26મી ઓગસ્ટે DFW હિન્દુ ટેમ્પલમાં બિલકુલ તમે જઈ શકો છો, જ્યાં આગળ સુંદર કથાનું આયોજન થયું છે શિવ પુરાણ માટે આ શ્રાવણ મહિનામાં.

કવિ નર્મદના જીવનની આપણે વાતો કરી રહ્યા છીએ અને મેં તમને કહ્યું તેમ ક્રાંતિ કર્યા હતા. શ્રી કવિઓ ઘણા બધા 18મી સદીની વાત હોય કે 17મી સદીની વાત હોય, દરેક સદીમાં દરેક સમયમાં કવિ થયા છે, લેખકો પણ થયા છે, વક્તા પણ થયા છે, પરંતુ ઘણા ઓછા એવા કવિ હશે કે જે ક્રાંતિકારી કવિઓ થયા હતા. અને નર્મદ જે હતા ક્રાંતિકારી કવિ હતા. એમણે ફક્ત કવિતાઓ જ નથી લખી, એમણે જીવનમાં પોતાના પર્સનલ એટલે કે જે એમને વ્યક્તિગત જીવનમાં પણ ઘણા બધા એવા નિર્ણયો હતા કે જે ક્રાંતિકારી તરીકે ઓળખાતા હતા. તો મારો સવાલ છે કે જો તમે કોઈ પણ એવો એમનો પ્રસંગ જાણતા હો, તમને એવી કોઈ પણ એમની વાત ખબર હોય તો 972-235-5555 બિલકુલ હું તમને જણાવીશ. જો તમે નહીં જાણતા હો તો જે પણ માહિતી મારી પાસે છે ઓન 104.9 FM ફનેશિયા રેડિયો. સાંભળીએ સોનુ નિગમના અવાજમાં એક સુંદર ગુજરાતી ગીત. જી હા, સોનુ નિગમ ગુજરાતી ગીતો પણ ગાય છે એ તમને કદાચ નહીં ખબર હોય, પણ ચાલો સાંભળીએ સાથે.

0: હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ, હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. શું વાત છે મરી સાહેબ જી? બિલકુલ, પણ જે ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. અને એ તમે જે અવાજ સાંભળ્યો હતો સોનુ નિગમનો, ઓન 104.9 FM અને એશિયા રેડિયો, હું છું સાથી સંગાતની નીલમ દવે. આજે કવિની વાત કરી રહી છું, કવિ જે નર્મદ કવિ છે. ગુજરાતી જ્યારે આપણે સાહિત્યની વાત કરતા હોઈએ છીએ ત્યારે ગુજરાતી સાહિત્યમાં એટલા બધા કવિઓ છે, એટલા બધા લેખકો છે, અને જ્યારે જ્યારે આવી રીતે પ્રયત્ન કરું છું, જ્યારે જ્યારે કોઈ સેગમેન્ટ હોય, કોઈ તક મળે, ત્યારે બધા કવિઓની લેખકોની આપણે અહીંયા વાત કરતા હોઈએ છીએ. નર્મદ ક્રાંતિકારી કવિ તરીકે કેમ ઓળખાતા હતા એ મારો તમને સવાલ હતો. અને તમે કોઈ પણ એવો પ્રસંગ જાણતા હો તો મને કહેજો. ફનેશ, યુ આર લાઈવ ઓન એર.
1: નીલમબેન,
0: યસ, યુ આર ઓન એર, બતાવો.
1: કવિ નર્મદ છે, સુધારા યુગ એટલે સૌથી પહેલો યુગ હતો આપણો ગુજરાતી સાહિત્યનો, અર્વાચીનોમાં, પછી પંડિત યુગ, પછી ગાંધી યુગ અને પછી અર્વાચીન યુગ. એમાં સુધારા યુગના પહેલા પ્રમુખ બે કવિઓ, એમાં દલપત રામ અને નર્મદ. નર્મદ એ અર્વાચીનોનો આદ્ય કહેવાય છે ગુજરાતી માટે. એને બધા જે નવા નવા જે આપણા ક્ષેત્રો હતા સાહિત્યના, કવિતા છે, ગદ્યમાં નિબંધ છે, મહાકાવ્ય છે, બધાનું ખેડાણ કરેલું છે. નિબંધકાર તરીકે એમનું પ્રસિદ્ધિ બહુ મોટી છે. એમણે સૌથી પહેલો નિબંધ મંડળી મળવાથી થતા લાભ, મુંબઈમાં બુદ્ધિવર્ધક સભાની મિત્રો સાથે સ્થાપના કરીને વાંચેલો, ત્યારથી એ નિબંધકાર તરીકે પણ એમનું સૌથી પહેલું મોટું પ્રદાન એમનું એ હતું. અને ત્યાર પછી નિબંધો લખાયા, મારી હકીકત નામની એમની આત્મકથા લખાય, વીરસી નામનું એમણે મહાકાવ્ય રચવાનો પ્રયત્ન કર્યો. એટલે બધા જ પ્રકારના એમણે જે આપણા સાહિત્યના ખેડાણો છે એ બધા કરેલા છે. અને ગુજરાતીમાં એને અર્વાચીનો માં આદ્ય કહેવાય છે. તો એમણે એ શિક્ષક મુંબઈમાં ભણીને આવ્યા પછી રાંદેરમાં શિક્ષકની નોકરી એમણે શરૂ કરી, પણ પછી એમને એમ લાગ્યું કે આ બધું ખૂટતું છે. એટલે એમણે એવી પ્રતિજ્ઞા કરી કે હું સાહિત્યને મારું જીવન છે સાહિત્યને ચરણે ધરી. એટલે એમણે સરસ્વતી દેવી આગળ પ્રતિજ્ઞા કરી કે આજથી આ મારું મારી કલમ અને મારું મસ્તક તારે ચરણે છે, તેર જુવાર પણ મળી રહેશે તો પણ બસ છે, આમ કહીને એમણે સાહિત્યની સાધના શરૂ કરી હતી. પણ અંતકાળની અંત સમયની અંદર પછી એમણે આ પ્રતિજ્ઞા 24 વર્ષ સુધી તો પાડી હતી, પણ પછી એમણે તોડવી પડી હતી. પણ એને આપણે ગુજરાતી સાહિત્યના અર્વાચીનોમાં આદ્ય તરીકે નર્મદનું નામ લેવું જ પડે એવું એમનું સાહિત્ય સર્જન છે.
0: બિલકુલ બિલકુલ, થેન્ક યુ સો મચ જી. બિલકુલ, એમણે જે બે ક્રાંતિકારી, ખાસ એમને આખી જીવન, એમનું જે આખું જીવન છે ક્રાંતિકારી રહ્યું હતું, પરંતુ ખાસ બે પ્રસંગ જેમાંથી એકની હમણાં તમે વાત સાંભળી, એવી બીજી બે વાત હું તમને કરીશ આ ગીત વાત.

0: દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છેણે મુને માયા લગાડી. માયાથી સંસાર ચાલે છે, જો માયા જ ન હોત તો સંસાર અસાર છે. કાર્યક્રમનું નામ સાથ સંઘાત.
1: એણે મને માયા લગાડી રે.
0: નર્મદ ક્રાંતિકારી કવિ હતા અને એ કેમ આપણા માટે વધારે વિશિષ્ટ એમનું યોગદાન હતું એની ઘણી બધી વાતો છે. તમે ભણવામાં અને સાહિત્યમાં તમે રસ ધરાવતા હશો, ઘણું બધું સાંભળ્યું હશે, પરંતુ બે પ્રસંગનો હું બિલકુલ તમને ઉલ્લેખ કરવા માંગીશ. એમની શિક્ષકની નોકરી હતી, જે આપણે કહીએ ને સેફ જોબ, ગવર્મેન્ટ જોબ, એવું સેફ ગવર્મેન્ટ જોબ હતો એમની પાસે. સરકારી શિક્ષક હતા એ. અને બસ એક દિવસ એમને એમ થયું કે મને જે સાહિત્ય માટે પ્રેમ છે, જે સાહિત્ય માટે હું કરવા માંગુ છું, જે પત્રકારત્વમાં કરવા માંગુ છું, કવિ તરીકે કરવા માંગુ છું, આ શિક્ષકની નોકરીમાં હું નથી કરી શકતો. કારણ કે આજે શિક્ષકની નોકરી છે છેવટે તો પગારવાળી નોકરી, જે સરકાર કહે એ જ મારે ભણાવવાનું. અને એમણે ફૂલ ટાઈમ જે જોબ એમની કહેવાય ને એકદમ સેફ જોબ છોડી દીધી. અને એમણે નક્કી કર્યું કે હવે હું આખી જીવન, ભલે મને કદાચ આર્થિક તંગી પડશે, પરંતુ સાહિત્ય માટે, કલમ માટે, સમાજ માટે હું મારું જે મારી કળા છે, મારું જે રસ છે, જે સરસ્વતી માતાના આશીર્વાદ છે, સમાજ માટે વાપરીશ. તો વિચાર કરી જુઓ કે પરિવારે બિલકુલ કહ્યું જ હશે કે ભાઈ આટલી સારી નોકરી છોડી કરીને તારે સાહિત્યકાર બનવું છે, લેખક. પરંતુ એમણે એ બધાનો વિચાર કર્યો નહીં અને એમણે ઘણા બધા સંઘર્ષો વેઠ્યા છે, ઘણી બધી એમને પણ અપ્સ એન્ડ ડાઉન્સ કહેવાય ને એમના જીવનમાં પણ પડકારો આવ્યા એમના કારકિર્દીમાં. એ બધાની વચ્ચે એમણે પોતે એક દ્વિપાક્ષિક એટલે કે 15 દિવસે જે પખવાડી કહેવાય એવું એક એમણે છાપું પણ શરૂ કર્યું, જેમાં ઘણા બધા એમના ક્રાંતિકારી લેખો લખતા હતા, સ્વતંત્રતા માટે, સાહિત્ય માટે લખતા હતા, ગુજરાત માટે લખતા હતા, કવિ તરીકે એમનો જે જીવ હતો એ લખતા હતા. તો એવી એમણે ઘણી બધી ક્રાંતિકારી વસ્તુઓ કરી. બીજું સૌથી મોટું ક્રાંતિકારી પગલું મેં કહ્યું તેમ, એ નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા. નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હોવા છતાં એમના વિચારો એટલા બધા ક્રાંતિકારી હતા કે એમણે એક વિધવા સાથે પૂર્ણવિવાહ કર્યા હતા, જે એમના બીજા લગ્ન હતા. એમના પહેલાં લગ્ન થઈ ગયા હતા, પરંતુ એમના પત્ની થોડાક સમયમાં મૃત્યુ પામ્યા હતા. અને એ વખતે એ જે વિધવા સાથે એમણે લગ્ન કર્યા હતા એ એમનાથી ઉંમરમાં ઘણા મોટા હતા. ઉંમરમાં ઘણા મોટા હોવા છતાં, વિધવા હોવા છતાં, સમાજમાં એમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, નાગર સમાજમાં ખાસ કરીને. પરંતુ એ બધાની પરવા કર્યા વગર એમણે વિચાર્યું કે જો મારી કલમે હું હંમેશા કંઈક ક્રાંતિકારી પરિવર્તન સમાજમાં લાવવાનો પ્રયત્ન કરું છું, તો મારી કલમ મારા જીવનમાં પણ ઉતરવી જોઈએ. અને એટલા માટે જ એક ઉદાહરણ બેસાડવા માટે એમણે એમનાથી વયમાં મોટી એવી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. આ બધું તો હતું જ, પરંતુ સૌથી મોટી વસ્તુ હતી એમનો શબ્દકોષ, નર્મદકોષ તરીકે જે ઓળખાય છે. હવે તમે વિચાર કરી જુઓ કે એ સમયમાં ગૂગલ, એઆઈ, વિકિપેડિયા વગેરે વગેરે કંઈ જ નહોતું. અને એ બધા જ ગુજરાતી શબ્દોને શોધી શોધીને એનો અનુક્રમણિકા બનાવી, એનો લેખ માટે એટલે કે એમના જે અર્થ છે, સમાનાર્થી શબ્દ લખવા વગેરે વગેરે, એ બધું જ કેટલું બધું કઠણ કામ હતું આપણા ગુજરાતી વ્યાકરણ માટે, આપણા ગુજરાતી સાહિત્ય માટે, આપણા શબ્દ માટે. અને એટલા માટે એ નર્મદનો જે શબ્દકોષ હતો એને નર્મદકોષ તરીકે ઓળખવામાં આવે છે આજે પણ. કારણ કે એમણે એ સમયમાં એ કામ કર્યું હતું જ્યારે કોઈએ કામ નહોતું કર્યું, ગુજરાતી શબ્દને અલગ અલગ શબ્દ ભંડોળને ભેગા કરીને એના સમાનાર્થી શબ્દ અને આખી જે આપણે કહેવાય એક રીતે શબ્દકોષ બનાવવામાં આવ્યો હતો. અને એ શબ્દકોષ એમને પબ્લિશ કરવા માટે પૈસા નહોતા, એમને કોઈ પબ્લિશર્સ મળતા નહોતા, પરંતુ એમણે હિંમત નહોતી હારી. એમને એમ હતું કે આવનારું જનરેશન જે છે, આવનારી પેઢીઓ છે, વર્ષો વર્ષ આ શબ્દકોષ વાંચે અને મને યાદ કરે. અને એટલા માટે જ દર વર્ષે એમનો જે જન્મદિવસ છે, જન્મ જયંતિ છે, એને ઉજવવામાં આવે છે વિશ્વ ગુજરાતી દિવસ તરીકે. કારણ કે આપણી ગુજરાતી ભાષામાં એમના શબ્દકોષનું ઘણું મોટું યોગદાન છે. અને ઓફકોર્સ એમનું ગીત જય જય ગરવી ગુજરાત, એને કેમ ભૂલાય.